અને ઐકુપેનેઓ આઈચે હે શબ્દુલી કાર્યાવળીત નિમાણે સ્વાતેર ઐકુયા નારાયણ ખોરજુવેકાર હંચે હે ગીત આની હા ગીતા ખાતીર હો આવાજ આસા રામ બાંદેકર હંચો.